0: 530. CHLO AM. Serving Brampton, Mississauga, Toronto, the GTA, and the world at am530.ca. The opinions expressed in the following program are those of the host and their guests and do not reflect the views and opinions of the management and staff of CHLO AM 530.
1: Hello friends, kem chho majamane? Hun chu tamari majane mitra Mansi. Aajni peti hoy ki agli peti hoy, તમામને સિને જગતે મનોરંજન પૂરું પાડ્યું છે. તો ચાલો આજે આપણે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ગુજરાત અને ગુજરાતી કલાકારોના સિને જગતમાં યોગદાનની અવનવી વાતો કરીશું. મિત્રો, હિન્દી સિને જગત હોય કે ગુજરાતી સિને જગત, ગુજરાતી કલાકારોએ પોતાની અભિનય કુશળતાથી લોકોના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની અસ્મિતા ઉજાળતા ઘણા અભિનયકારો, સંગીતકારો અને અન્ય કલાકારોએ ગુજરાતને સમગ્ર ભારતમાં એક મોટી ઊંચેરું સ્થાન અપાવ્યું છે. તો મિત્રો, આવા ઉત્તમ કલાકારો વિશે થોડી વાતો કરતા પહેલા એક સરસ મજાનું ગીત સાંભળીશું ને.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. શું તમને ખ્યાલ છે કે જ્યારે સાયલેન્ટ ફિલ્મ્સનો જમાનો હતો ત્યારે પણ ગુજરાતી સિને જગત સક્રિય હતું. સાયલેન્ટ ફિલ્મ્સના જમાનામાં એટલે કે ઈસવીસન 1913 થી ઈસવીસન 1931 ની વચ્ચે 20 અગ્રીમ ફિલ્મ કંપની અને સ્ટુડિયોઝ તથા 44 જેટલા અગ્રણી ગુજરાતી ડાયરેક્ટર્સ બોમ્બેમાં સક્રિય હતા. ઈસવીસન 1920માં આવેલી નરસિંહ મહેતા નામની સાયલેન્ટ ફિલ્મ વખતે તો એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. થિયેટરમાં હાજર રહેલા મ્યુઝિશિયન્સની સાથે સાથે પ્રેક્ષકોએ પણ વૈષ્ણવજન તો તેને રે કહીએ ગીત ઓન સ્ક્રીન સીનને અનુરૂપ લાઈવ ગાતા હતા. ઇન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીમાં બોલતી ફિલ્મની શરૂઆત આમ જોવા જઈએ તો 1931ની ગુજરાતી બોલતી ફિલ્મ ચાવ ચાવનો મુરબ્બો સૌ પ્રથમ ગણાય. જો કે આ એક શોર્ટ ફિલ્મ હતી અને આ જ ફિલ્મનું મને માકડ કરડે એ ગીત ઇન્ડિયન સિનેમાનું સૌથી પહેલું ગીત ગણાય છે. 1932માં રિલીઝ થયેલી સૌ પ્રથમ ગુજરાતી ફૂલ લેન્થ બોલતી મૂવી નરસિંહ મહેતા પછી જ ગુજરાતી સિનેમાની વિજય યાત્રા શરૂ થઈ કહેવાય. અત્યારનો સમય ગુજરાતી ફિલ્મ જગતનો સુવર્ણકાળ ગણી શકાય. રોંગ સાઈડ રાજુ, ઢ, રેવા અને હેલ્લારો જેવી ફિલ્મોએ ગુજરાતને નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગૌરવ અપાવ્યું છે. તો મિત્રો, હવે આ રોંગ સાઈડ રાજુ મૂવીનું ગોરી રાધા ને કાળો કાન એ ગીત સાંભળીશું ને.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. આમ જોવા જઈએ તો હિન્દી ફિલ્મ જગતમાં ગુજરાતી કલાકારોએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. ઉમદા અભિનેતા સંજીવ કુમારનું નામ કોણે ન સાંભળ્યું હોય, અને તમને ખ્યાલ છે કે સંજીવ કુમાર ગુજરાતી હતા. એવરગ્રીન મૂવી શોલેના ઠાકુરનો કિરદાર આજની પેઢી પણ યાદ કરે છે. તેમને પોતાની અદ્ભુત અભિનય શક્તિ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણા ફિલ્મફેર અને 2 નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા. ગુજરાતી ભટ્ટ ફેમિલી તો 3 પેઢીઓથી હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલ છે, અને એમાં પણ આલિયા ભટ્ટનું નામ આજની પ્રમુખ અભિનેત્રીઓમાં લેવાય છે. નેશનલ એવોર્ડની સાથે સાથે અસંખ્ય એવોર્ડ જીતી ચૂકેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા પરેશ રાવલની અદાકારી વિશે તો આપણે જેટલું જાણીએ એટલું ઓછું છે. 39 વર્ષો જેટલો લાંબો સમય જેમણે પોતાના સંગીત વડે આખા ભારતને ઝૂમવા પર મજબૂર કર્યું, તેવા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવેલા કલ્યાણજી આનંદજી પણ ગુજરાતી જ હતા. આ ઉપરાંત પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ પણ ગુજરાતી જ છે. તો ચાલો મિત્રો, હવે ફરીથી એક સરસ મજાનું ગીત સાંભળીએ.

વેલકમ બેક મિત્રો. આપણે જેના વિશે વાતો કરી એ કલાકારો ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, સ્નેહલતા, રોમા માણેક, પ્રતિક ગાંધી અને મલ્હાર ઠક્કર જેવા કલાકારો અને વેણીભાઈ પુરોહિત જેવા ગીતકારોએ ગુજરાતી ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રીને ઉજ્જવળ બનાવી છે. જ્યારે જેકી શ્રોફ, દર્શન જરીવાલા, મનોજ જોશી, શર્મન જોશી, રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક જેવા દિગ્ગજ કલાકારો, હિમેશ રેશમિયા, સલીમ સુલેમાન અને સચિન જીગર જેવા સંગીતકારો તથા મનહર ઉદાસ, પંકજ ઉદાસ અને નેશનલ એવોર્ડ વિજેતા અમિત ત્રિવેદી જેવા મહાન ગાયક કલાકારોએ હિન્દી ફિલ્મ જગતમાં ગુજરાતને એક અલગ જ સ્થાન આપ્યું છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા કે જેમણે પોતાના ગીતો વડે ગુજરાતી અને હિન્દી સિને જગતમાં એક માઇલસ્ટોન બનાવ્યો છે. મેં જિંદગીને કંઈક એવી રીતે સજાવી છે, એક અનોખા દિલની દુનિયા વસાવી છે. હું ખુદ ભૂલી ગઈ છું મારા નામને, દોસ્ત તારા નામ પર મેં જિંદગી લૂંટાવી છે. દોસ્તો પર જિંદગી લૂંટાવાની કંઈ ઓર જ મજા છે મિત્રો. આપ સૌને જિંદગીમાં સાચા મિત્રો મળે એવી શુભેચ્છા. હવે તમારી મજાની મિત્ર માનસીને આપું રજા. આવજો, બાય બાય, ટેક કેર. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. આજે આપણે ગુજરાતની પ્રાચીન અર્વાચીન સિવિલાઇઝેશનની થોડી વાતો કરીશું ને. ગુજરાત પ્રદેશનું સિવિલાઇઝેશન આમ તો બહુ જૂનું અને જાણીતું છે, જેના પુરાવાઓ પણ આજે આપણી વચ્ચે છે. જો આપણે એન્શિયન્ટ સમયની વાત કરીએ તો ગુજરાતમાં આવેલ લોથલ અને ધોળાવીરા જેવી જગ્યાઓ તરત જ યાદ આવે. લગભગ ઈસવીસન પૂર્વે 3300 થી ઈસવીસન પૂર્વે 1300 ની વચ્ચે દક્ષિણ એશિયાના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં જે સિવિલાઇઝેશનનો વસવાટ થયો હોવાનું મનાય છે એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના મોહેન્જોદરો અને હડપ્પા સિવાયના ભારતના ગુજરાતમાં ખોદકામ કરીને મળેલા લોથલ અને ધોળાવીરા એ હડપ્પન સિવિલાઇઝેશનના બે મોટા શહેરો તરીકે જાણીતા બન્યા છે. તો મિત્રો, આ બંને શહેરો વિશે થોડી વધારે વાતો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળીશું ને.

ફ્રેન્ડ્સ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ધોળકા તાલુકાના સરગવાળા ગામની નજીક ઈસવીસન પૂર્વે 3700ના સમયગાળાના લોથલ શહેરના અવશેષો મળી આવ્યા છે. લોથલ શહેર તેના સમયનું એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વ્યાપાર કેન્દ્ર હોવાનું પુરાતત્વવિદોનું માનવું છે. મણી, રત્નો, માણેકો અને બીજા ઘણા મોંઘા આભૂષણોનો લોથલથી પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી વેપાર થતો હોવાનું મનાય છે. એવું માનવામાં આવે છે કે લોથલ શહેર પાસે સાબરમતી નદીના તટ ઉપર વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હતું, જે લોથલને સિંધ અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના અન્ય હડપ્પન શહેરો સાથે જળમાર્ગે જોડતું હતું. એવું માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 2350માં આવેલા પૂરને લીધે ગામડાઓના ફાઉન્ડેશન અને વસાહતો નાશ પામી હતી. લોથલના તત્કાલીન ટાઉન પ્લાનર્સ અને એન્જિનિયરોએ ત્યારબાદ અવારનવાર આવતા પૂરથી બચવા 3-6 ફૂટ ઊંચા પ્લેટફોર્મ્સ પર થીક મડ લેયર્સ અને બ્રિકની દિવાલોવાળા મકાનો બાંધ્યા. તેઓએ વેપાર અર્થે ઘણા બંદરો અને ગોદામો પણ બાંધ્યા. લોથલ શહેરના ખોદકામ દરમિયાન તત્કાલીન ડ્રેનિંગ સિસ્ટમ અને સુએજ સિસ્ટમના અવશેષો પણ મળ્યા, જેના ઉપરથી તે સમયના એન્જિનિયરોનું અદ્ભુત જ્ઞાન ઉજાગર થાય છે. તો મિત્રો, લોથલ પછી ધોળાવીરા વિશે વાત કરતા પહેલા આ એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. કચ્છ ડિસ્ટ્રિક્ટના ભચાઉ તાલુકાના ધોળાવીરા નામની જગ્યા હડપ્પન સંસ્કૃતિના 5 મોટા શહેરોમાંથી એક માનવામાં આવે છે. એક સ્ટડી મુજબ એવું પણ માનવામાં આવે છે કે ધોળાવીરા એ લોથલ કરતાં પણ પ્રાચીન છે. ધોળાવીરા પણ લોથલની જેમ 3 વિભાગમાં બંધાયેલું શહેર હતું. શાસક અધિકારીનો રાજમહેલ ઊંચાઈવાળી જગ્યા ઉપર છે અને તેની આજુબાજુ મજબૂત કિલ્લો બાંધવામાં આવ્યો હતો. અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલો હતી. આ બંને વિભાગોમાં ડિફેન્સ સિસ્ટમની સાથે સાથે પ્રવેશ દ્વારો, કુવાઓ, સ્ટ્રીટ સિસ્ટમ અને ખુલ્લી જગ્યાઓ પણ જોવા મળી છે. ધોળાવીરા શહેરનું બાંધકામ પથ્થરોથી થયેલું છે. સામાન્ય લોકોના રહેઠાણો હેન્ડમેડ બ્રિક્સના બનાવેલા હોવાનું જાણવા મળે છે. અહીંયાથી મોતીકામની ફેક્ટરી અને તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો પણ મળી આવ્યા છે. રિઝર્વાયર્સની સાથે સાથે પાણીની હાર્વેસ્ટિંગ અને કન્ઝર્વેશન સિસ્ટમના અવશેષો ધોળાવીરાના લોકોની કુશળ હાઇડ્રોલિક એન્જિનિયરિંગનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાચીન યુગથી જ ગુજરાતની ધરતી ઉપર એક સિવિલાઇઝ્ડ અને ડિસિપ્લિન્ડ સોસાયટીની અદ્ભુત સમજણ ધરાવતા લોકોનો વસવાટ રહ્યો છે. જો અર્વાચીન ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની પોળનું બાંધકામ પણ એટલું જ મહત્વનું લાગે. પોળની રચના જોઈને જ ખ્યાલ આવે કે આજે પણ લોકો અંગત રીતે એક જૂથમાં હળીમળીને રહે છે. આજની તારીખમાં જૂનાગઢ શહેરમાં પણ 100-150 વર્ષ જૂના મકાનોમાં પણ રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે છે. આજના મલ્ટી સ્ટોરીઝ અને હાઈ રાઇઝ બિલ્ડિંગ્સના જમાનામાં પણ ગુજરાતના અનેક નાના મોટા શહેરોમાં હજુ પ્રાચીન ગુજરાતની સંસ્કૃતિ અકબંધ છે, જે એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લેવા જેવી બાબત છે, ખરું ને? આંખો વરસી જાય છે કારણ વગર, હૈયું હરખાઈ જાય છે કારણ વગર, જીવવાને તો લાખ કારણ છે પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર. હા મિત્રો, આપ સૌનો સાથ મારો પ્રિય સાથ બની ગયો છે, તો આપણો સાથ કાયમ રાખજો, બરાબર ને મિત્રો? પણ અત્યારે તો મારો જવાનો સમય થઈ ગયો છે. જતા જતા સુંદર ગરબો સાંભળો અને તમારી મજાની મિત્ર માનસી તરફથી આવજો. બાય બાય, ટેક કેર.